ને લુક આફ્ટર કરવા માટે. તો તેના માટે પેન ને પેપર જરૂર રેડી રાખજો. ઇન્શાલ્લાહ કિસ્સો બી છે અને હસી મજાક બી. તો આરામથી બેહો, રેડિયોનો અવાજ વધારો અને કેઠે જાતા નોખે.

ચાલો તમે કહો ને કે આજે એડવાઇસ છે આપણે સિનિયર સિટીઝન માટે, અને કોઈ લોકો મિડલ એજ બી હોય આપણા માટે બી આ એડવાઇસ છે ઇન્શાઅલ્લા. તો એની બધી એજ 45 ને ઉપર, અથવા તો તમે કોઈને ઓળખતા હોય, તમારા મા બાવા કદાચ, હા હું હહરા કદાચ, જે લોકો આ ઉંમરના હોય એ લોકો માટે બી આ એડવાઇસ છે. તો તમે સાંભળીને જરૂર એ લોકોને પાછા કહેજો. તો આ ઉંમરમાં 45 એન્ડ અબવ, હવે આપણને ખબર છે કે આપણે ઓવર હાફ વે પહોંચી ગયા આપણી લાઈફમાં. બહુ ઓછા લોકો 100 ઉપર જીવે. આપણે દુઆ માંગે અલ્લાહ તાલા બધાને લાંબી ઉંમર દે, જેમાં તંદુરસ્તી હોય અને ખુશી હોય અને નેકી હોય. પણ આપણને ખબર છે એવરેજ લાઈફ, આપણી લાઈફ સ્પાન છે 63. આપણા નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બી એજ 63માં ગુજરી ગયેલા. તો આપણે 45 પછી ઉપર આપણને વિચાર કરવું જોઈએ હવે કે મારાથી કેવી રીતે લાઈફમાં બદલાવ લવાય, કે હું હેલ્થી રેમ, તાકતવર રેમ, મારાથી હજુ બી લાઈફ એન્જોય કરાય અને અલ્લાહ તાલા નજદીક બી રહેવાય. તો પહેલું વસ્તુ છે કે આપણે આ ઉંમરમાં પહોંચી ગયેલા હોય તો થોડુંક વસ્તુ છે જે આપણને ભૂલી જવા પડે. ખુશ રહેવા માટે, સુકૂન માટે આપણને થોડીક વસ્તુ ભૂલી જવા પડે. પહેલું વસ્તુ છે તમારું એજ. એજ, હા તમે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટમાં, ડૉક્ટરનું અપોઇન્ટમેન્ટમાં જાય, એ લોકો પૂછે હાઉ ઓલ્ડ આર યુ, તેના માટે યાદ રાખો. પણ બીજું વસ્તુમાં લાઈફ જીવામાં આપણું એજ ભૂલી જવાનું. આપણે બહેને વિચાર કરવું, ઓ હું તો હવે દોહી થઈ ગઈ, હવે મારાથી તો નહીં થાય. આપણે સાયકોલોજીકલી દોહા થઈ જવું તો પછી આપણાથી કંઈ નહીં થાય, કંઈ હિંમત નહીં રહે. એજ ઇઝ જસ્ટ અ નંબર. અલ્લાહ તાલા જુદા જુદા લોકોને જુદી જુદી બીમારી દે, તંદુરસ્તી દે, જુદી તાકાત દે, સ્ટ્રેન્થ દે. કોઈ લોકો ફિટ હોય, કોઈ લોકો અનફિટ હોય. તો એજ ઇઝ જસ્ટ અ નંબર ઇંગ્લિશમાં બી કહે, અને આપણાને બી આપણું

0: પેજનું નંબર ભૂલી જવું જોઈએ, પહેલું વસ્તુ. બીજું વસ્તુ આપણને હું ભૂલી જવું જોઈએ, આપણું પાસ્ટ. કોઈ લોકો હજુ બી પાસ્ટના બારામાં વિચાર કરે કે ઓ એમ કરતે તો ચાલતે, તેમ કરતે તો જુદી મારી લાઈફ થાતે. રિગ્રેટ નહીં કરવું જોઈએ, આ બિલકુલ ગલત છે. કંઈ બી રિગ્રેટ્સ ઓફ ધ પાસ્ટ એને બી ભૂલી જવું જોઈએ. લુક અહેડ, વિચાર કરવું જોઈએ કે આજે અલ્લાએ મને હું આપેલું છે, આજે મારી લાઈફ કેવી છે અને અગાત જાતા મારો હું પ્લાન છે. બીજું વસ્તુ ભૂલી જવું જોઈએ, આપણી શિકાયત. આપણે શિકાયત કરા જ કરે, મારો ભાઈ એમ, મારી ભાભી એમ, મારો હાહુ એમ, મારી હાહુ એમ, ઉતા ઘર મારું એમ, કામ મારું એમ. આપણે શિકાયત બહુ કરે, આખી લાઈફ શિકાયતમાં નીકળી જાય, તો આ ઉંમરમાં હવે કમ્પ્લેન કરવાનું બી ભૂલી જવાનું કે બસ જે મારા પાસે છે, જે મારી લાઈફમાં થાય, આ બધું અલ્લાની મરજીથી થાય અને હું અલ્લાની મરજી સાથે રાજી છે. બસ સિમ્પલ, જે અલ્લાએ મને આપેલું છે તેના માટે શુકર કરું, જે મારી લાઈફમાં મારા આઉટ ઓફ કંટ્રોલ છે અને મને બહુ ગમતું નહીં મળે, હું એના માટે સબર કરું. આવી રીતે આપણને વિચાર કરવું જોઈએ. બીજું હું ભૂલી જવાનું, જે દુઃખ આપણી ફેમિલી આપણને આપેલી છે તે બધા પાસે કંઈ ને કંઈ ફેમિલી રિલેટેડ પ્રોબ્લમ હોય. હમણે હું કોઈ બી બુઝુર્ગ પાસે જામ અને પૂછું તો એ મને કહે, હા મારા ઘરમાં આ ઇશ્યુ છે, આ પોરી, આ પોયરો, આ ભાઈ, આ બેન, આ હાહુ, આ હહરા, કોઈ ને કોઈ આપણું દિલ દુખાડેલું હોય લાઈફમાં. તો આ વખત છે કે આપણે આ બધી વસ્તુ ભૂલી જાય. આપણી ફેમિલી આપણે કંઈ બી દુઃખ પહોંચાડી હોય તો ભૂલી જાઓ, એ સ્ટ્રેસ લઈને બેસી ન રહેવો, એ દુઃખ લઈને બેસી ન રહેવો. ફ્રી યોર સેલ્ફ, માફ કરી દેવો અને તમે બી ઇન્શાલ્લાહ ફ્રી અને સુકૂન તમને ફીલ થાય. તો કંઈ બી દુઃખ હોય, ફેમિલી મેમ્બર્સનું દુઃખ, તેને બી ભૂલી જાઓ આ ઉંમરમાં. હવે સ્પેશિયલ આપણને હું કરવું જોઈએ, સ્પેશિયલ કેર દેવું જોઈએ આપણી ફેમિલીને, આપણા ફ્રેન્ડ્સને. કદાચ આપણી ફેમિલી સાથે આપણે રહેતા હોય, કદાચ એ લોકો આપણા સાથે નહીં રહેતા હોય, પણ હજુ આપણને સ્પેશિયલ કેર એ લોકોને દેવું જોઈએ ફેમિલીને. આપણા ફ્રેન્ડ્સ હોય, કદાચ આપણા નેબર્સ, આપણા જૂના ફ્રેન્ડ્સ, આપણા કમ્યુનિટીવાળા, મસ્જિદવાળા. અને આપણું ઘર આપણને સાફ રાખવું જોઈએ, એમાં ખુશ રહેવું જોઈએ. ઘર આપણે સાફ રાખવું, ખુશ રહેવું એમાં ઇન્શાલ્લાહ, તો આપણે વધારે હેલ્ધી બી રહેવું મેન્ટલી એન્ડ ફિઝિકલી. અને હંમેશા પોઝિટિવ થોટ્સ રાખવા જોઈએ, પોઝિટિવ થોટ્સ. હવે ડેઈલી હેબિટ્સ આપણે કેવા બનાવવું જોઈએ આ ઉંમરમાં. હવે આપણી આદત મને ખબર, આપણે સેટ ઇન અવર વેઝ, પણ ફ્યુ ડેઈલી હેબિટ્સ આપણને હવે દરરોજ લાવવું જોઈએ લાઈફમાં. એક છે સ્માઇલ કરતા રહેવો, ડિપ્રેસ ન થાવો, અફસોસ ન કરો, રડા ન કરો, અપસેટ ન રહેવો. મેં કહ્યું ને સબર અને શુકર, જે અલ્લાની મરજી છે તેના પર આપણે શુકર અદા કરે, સબર કરે અને એવી રીતે આપણે ખુશ રહેવું. તો હર હાલતમાં સ્માઇલ કરો. હવે હું એમ નહીં કેમ કે કોઈ ગુજરી જાય ને તમે મયતમાં જાય તો આ બધાને સ્માઇલ કરા કરો. ઓબ્વિયસલી લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ હજુ બી થાય. હું એમ નહીં કેમ કે દોહા થઈ ગયા તો હવે લાઈફ ઇઝ ગોઈંગ ટુ બી પરફેક્ટ. ના, હજુ બી બહુ જોવાનું મળવાનું છે, હજુ બી કેટલા દુઃખ આપણને સહન કરવા પડે, પણ હવે આપણને વિથ અ સ્માઇલ, વિથ અ દુઆ ગેટ થ્રુ ઇટ ઇન્શાલ્લાહ. તો સ્માઇલ કરતા રહેવો. બીજું, દરરોજ કોશિશ કરો કે આપણે એક્સરસાઇઝ કરે, કંઈ ને કંઈ એક્સરસાઇઝ. ઘરમાં એક્સરસાઇઝ કરાય, આપણાથી ઘરમાં ઇક્વિપમેન્ટ લવાય, વેઇટ્સ લવાય, ટ્રેડમિલ લવાય, અથવા તો જીમમાં જોઈન થાવો, અથવા તો કેથે વોક કરવા જાઓ, અથવા તો કંઈ સ્પોર્ટ્સ ક્લબ જોઈન કરો. કેટલા ડિફરન્ટ વેઝ છે આપણાથી એક્સરસાઇઝ કરાય, આપણને ફાઇન્ડ આઉટ કરવું જોઈએ.
1: કોશિશ કરવું જોઈએ કે આપણે દરરોજ કઈ રકમનું એક્સરસાઇઝ કરે. હવે તો ઘરે આપણાથી સેલફોન પર યુટ્યુબમાં જોઈને બી એક્સરસાઇઝ કરાય, અને આપણું એજ પ્રમાણે બી એક્સરસાઇઝ હોય, છે એક્સરસાઇઝ હોય, લાઈ ડાઉન એક્સરસાઇઝ હોય, સિમ્પલ રિલેક્સ એક્સરસાઇઝીસ બી હોય, તો કંઈ ને કંઈ એક્સરસાઇઝ કરવાની કોશિશ કરવું જોઈએ. બીજું કે આ ઉંમરમાં હવે આપણને હાચવવું જોઈએ કે આપણે બોલે તો મીઠું જબાન સાથે બોલે. આ ઉંમરમાં આપણને હવે ટેન્શન નહીં જોઈએ, આપણને ગુના બી બિલ્ડઅપ નહીં કરવું છે, હારા અમાલ કરવું છે, તો લોકો સાથે બોલે તો નરમીથી બોલો, મીઠાશથી બોલો, લોકો સાથે મૈયા મોહબ્બતથી રહેવો. આપણા ઓલાદ, ગ્રાન્ડ ચિલ્ડ્રન, વહુ, જમાઈ, ભાઈ બહેન જે હોય તે, એ લોકો સાથે હવે નરમીથી પેશ આવો. સ્પીક સોફ્ટલી, સ્પીક સ્વીટલી. તમારું જબાન સ્વીટ નહીં હોય તો બી સારી રીતે બોલવાની કોશિશ કરો. કોઈ લોકોનું પર્સનાલિટી જેવું હોય કે એ લોકોથી સ્વીટલી નહીં બોલાય, તો હવે થોડુંક કંટ્રોલ રાખવાની કોશિશ કરો. આપણને એ જુએ કે આપણે આપણે ગુજરી જાય પછી આપણા ફેમિલી, ફ્રેન્ડ્સ, કમ્યુનિટી આપણને સારી રીતે યાદ કરે, આપણા માટે દુઆ કરે. આપણને એવું જોઈએ, આપણને એવું નહીં જોઈએ કે આપણે ગુજરી જાય પછી લોકો કહે ચાલો જાન છૂટી, આ માણસ તો આપણને બહુ એ કરતા, બહુ જુલમ કરતા, બહુ ખરાબ બોલતા, બહુ ગાઢ બોલતા, આપણને બહુ દુઃખી કરતા, દિલ બહુ દુખાડતા, બચ્ચાઓ બી બીતા એના પાસેથી. આપણને એવું નહીં જોઈએ પછી લોકો આપણને ભૂલી જ જાય અને દુઆ બી નહીં માંગે આપણી મગફિરત માટે. તો કોશિશ કરવું જોઈએ કે આપણે લોકો સાથે મયાથી રહી તો એ લોકો આપણને લવ કરે, આપણને હેલ્પ કરે, અને આપણને આખિરતમાં બી આપણા માટે દુઆ માંગે, ઇન્શાઅલ્લાહ. બીજું વસ્તુ ડેઈલી હાબિટ છે કે આપણને કોશિશ કરવું જોઈએ કે આપણે બીજાની વાત સંભળે. કોઈ વખત આપણે આ ઉંમરમાં સમજવા લાગે કે હવે આપણે વાઇઝ આવલ બની ગયા, હું જ બધું જાણું, મારા પાસે લાઈફ એક્સપિરિયન્સ છે, મને બધી વાત ખબર છે, મને બિઝનેસ ચલાવવાનું આવડે, મને હું કરવાનું આવડે. પણ કોઈ વખત યંગર પીપલ પાસે ડિફરન્ટ નોલેજ હોય, ન્યૂ ટેકનોલોજીનું નોલેજ હોય, બીજાની વાત બી સાંભળવું જોઈએ. આપણને એટલું પ્રાઉડ નહીં બની જવું જોઈએ કે ઓ હવે આ ઉંમરમાં મને જ બધું આવરી ગયું અબાઉટ લાઈફ, એવું નહીં વિચાર કરવો જોઈએ. આપણને બધાને ચાન્સ દેવું જોઈએ, એન્ડ લિસન ટુ એવરીબડી. લિસન આપણી વાઇફને, કદાચ એના પાસે કંઈ દુખાવો હોય, એને સારું ફીલ નહીં થતું હોય, બેહીને સાંભળો, એકબીજા સાથે વાત કરો, કમ્યુનિકેટ કરો, સાંભળો. કદાચ કમ્યુનિટીમાં આપણા ફ્રેન્ડ્સ હોય, કદાચ કોઈ વિડો થઈ ગયું હોય, કોઈ વિડોવર થઈ ગયેલો હોય, એ લોકોને બેહીને સાંભળો એ લોકોની વાત. બધા કે ઓલ્ડ એજ ઇઝ લોનલી ટાઈમ, તો આપણને કોશિશ કરવું જોઈએ કે આપણે બીજા હાથે બેહીને એ લોકોની વાત સાંભળે, અથવા તો ફોન પર એ લોકોની વાત સાંભળે. હવે બીજું હું આપણને હવે ડાયટ આપણું સાચવવું જોઈએ, એ તો પહેલેથી સાચવવું જોઈએ યંગ એજથી ઇન્શાલ્લાહ, પણ હવે આ ઉંમરમાં વધારે આપણને સાચવવા પડે. તો હું રિડ્યુસ કરવું જોઈએ, સોલ્ટ રિડ્યુસ કરવું જોઈએ, શુગર રિડ્યુસ કરવું જોઈએ, પ્રોસેસ ફૂડ્સને બિલકુલ કટ આઉટ કરવાની કોશિશ કરવું જોઈએ. પ્રોસેસ ફૂડ એટલે જે વસ્તુ જે નેચરલની હોય, નેચરલ ખોરાક છે, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ગ્રેઇન્સ, આ બધી વસ્તુ. પ્રોસેસ વસ્તુ છે જેવું કે ચોકલેટ બાર, કોલ્ડ ડ્રિંક્સ, પેકેટ ઓફ ક્રિસ્પ, અને બીજું કેટલું પ્રોસેસ્ડ વસ્તુ હોય તેને અવોઇડ કરવાની કોશિશ કરવું જોઈએ. પછી બીજું હું રિડ્યુસ કરવું જોઈએ ડેરી પ્રોડક્ટ્સ, બહુ ડેરી બી નહીં પીવું જોઈએ અને ખાવું જોઈએ, જેવું કે ચીઝ ને એવું, અને વ્હાઇટ ફ્લાવરને અવોઇડ કરવાની કોશિશ કરવું જોઈએ. વ્હાઇટ બ્રેડ, વ્હાઇટ ફ્લાવરની રોટી, એના કરતાં તમે હોલ ગ્રેન વાપરવાની કોશિશ કરો, બ્રાઉન બ્રેડ ખાવાની કોશિશ કરો. બીજું હું રિડ્યુસ કરવું જોઈએ કંઈ બી આર્ગ્યુમેન્ટ્સ અને પ્રોબ્લેમ્સ. ઓફકોર્સ આપણે એના બારામાં વાત કરી રહેલા છે, એને બી ઓછું રાખવું જોઈએ અથવા તો અવોઇડ કરવું જોઈએ. આપણને હું ખાવું જોઈએ તો વેજીટેબલ ખૂબ ખાવાની કોશિશ કરવું જોઈએ, જાત જાતની દાળ ખાવાની કોશિશ કરવું જોઈએ, પીનટ્સ અને બીન્સ ખાવાની કોશિશ કરવું જોઈએ, ડ્રાઈડ ફ્રૂટ્સ અને નોર્મલ ફ્રેશ ફ્રૂટ્સ ખાવાની કોશિશ કરવું જોઈએ, કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ્સ યુઝ કરવાની કોશિશ કરવું જોઈએ, જેવું કે ઓલિવ ઓઇલ, કોકોનટ ઓઇલ એવું, અને નેચરલ બિટર ફૂડ, કડવું વસ્તુ ખાવાની કોશિશ કરવું જોઈએ, જેવું કે આમલા, નીમ, કરેલા આવી વસ્તુ. અને આપણને આ વસ્તુ ખાવાની કોશિશ કરવું જોઈએ, ખૂબ પાણી બી પીવાની કોશિશ કરવું જોઈએ, તો આપણે હેલ્થી રહેવું અને આપણે તંદુરસ્ત ફીલ થવું અને આપણે ઓલ્ડ એજ આવા પહેલાં આપણે આપણી બોડીને હેલ્ધી અને ફિટ રાખતા છે. ઓફકોર્સ આ હેલ્ધી ફૂડ સાથે એક્સરસાઇઝ કરવાનું બી બહુ જરૂરી છે. જેમ જેમ આપણી ઉંમર વધે તેમ તેમ આપણા મસલ્સ, બોડીના મસલ્સ ઓછા થાય, અને એને જેમ જેમ આપણા મસલ્સ નલ્લા થાય અને ઓછા થાય તેમ તેમ પછી આ મસલ્સ આપણા બોન્સ અને જોઇન્ટ્સને હોલ્ડ ટુગેધર કરે. તો મસલ્સ વીક થતા હોય તો પછી બોન્સ અને જોઇન્ટ્સ બી પછી વીક થવા આવે. એના લઈને કેટલા લોકો એઝ ધે ગેટ ઓલ્ડર નોટિસ કરે કે હવે જોઇન્ટ્સ દુખતા થાય, બોન્સ દુખતા થાય, બહુ ફાસ્ટ નહીં ચલાય, બહુ કામ નહીં કરાય. એનું રીઝન છે કે આપણે આપણા મસલ્સને સ્ટ્રોંગ અને મોટા નહીં રાખતા છે. તો હું એના માટે એમ નહીં કેમ કે તમે હવે બોડી બિલ્ડર બની જાઓ, હું એમ કેમ કે ઘેરે કંઈ ને કંઈ એક્સરસાઇઝ કરવું જોઈએ કે આપણા મસલ્સ ડીજેનરેટ નહીં થાય પણ સ્ટ્રોંગ રહે. તો એ સ્ટ્રોંગ મસલ્સ આપણા બોન્સને સપોર્ટ કરી શકે, જોઇન્ટ્સને સપોર્ટ કરી શકે, તો આપણું મોબિલિટી ને બધું અફેક્ટ નહીં થાય. જ્યારે મસલ્સ વીક થાય તો બોન્સ પાસે સપોર્ટ નહીં હોય અને પછી આપણા પાસે મોબિલિટી ઇશ્યુઝ હોય, બરાબર ચલાય નહીં, નમાઝ બરાબર નહીં પઢાય. એવું આપણને એવું નહીં જોઈએ. મુસલમાન બનીને આપણું ગોલ છે કે આપણાથી નમાઝ હજુ બી ઊભી રહીને પઢાય, નીચે બેસીને પઢાય. તો એના માટે એક્સરસાઇઝ બહુ જરૂરી છે, અને એક્સરસાઇઝ ટુ સ્ટ્રેન્થન આવર મસલ્સ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ એને કહે, તે આપણને ઘેરે જરૂર કરવું જોઈએ. તો તમે જરૂર ગૂગલ કરજો, યુટ્યુબ કરજો, ટિકટોક કરજો, હાઉ ટુ ડુ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ફોર સિનિયર સિટીઝન્સ, અને એને પછી જોઈને આપણે ઘેરે જરૂર કોપી કરવું જોઈએ. એટલીસ્ટ એના ઝરિયા આપણી બોડી તંદુરસ્ત રહે તો આપણાથી અલ્લાની ઈબાદત જરૂર કરે, અને આપણે આ નિયત સાથે એક્સરસાઇઝ કરવું તો આ એક્સરસાઇઝ બી ઈબાદત બની જાય. કેમ કે આપણે આ એક્સરસાઇઝ કરતા છે કે આપણાથી પછી ઈબાદત બરાબર કરાય ઇન્શાઅલ્લાહ. તો આપણે લાઇફસ્ટાઈલ હેબિટ્સ બી ચેન્જ થોડાક કરવું જોઈએ. હવે મોટી ઉંમરમાં પાણી ખૂબ પીવું જોઈએ, રેસ્ટ બી ટાઈમ પર લેવું જોઈએ. યંગ એજમાં ઉજાગરા કરે તો કંઈ નહીં થાય, આપણે બાઉન્સ બેક થઈ જાય, પણ અને યંગ એજમાં આપણે કામ વધારે કરે તો આપણાથી રિકવર થવાય વહેલું. પણ જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તો આપણું વર્કલોડ બી ઓછું કરતું જવાનું, અને આપણને રેસ્ટ બી ખૂબ કરવું જોઈએ, રૂટીન રાખવું જોઈએ ફોર બેડ ટાઈમ એન્ડ ફજર ટાઈમ એન્ડ વેકઅપ ટાઈમ, અને રૂટીન રાખવું જોઈએ આપણાથી કરાતું હોય કે આપણે બપોરે થોડુંક રેસ્ટ બી કરે, નાપ લે, કેલુલા બી કરે. બીજું કે આપણને રેગ્યુલરલી ડૉક્ટર પાસે ચેકઅપ કરી આવવું જોઈએ. આપણા કમ્યુનિટીમાં બહુ મોટું પ્રોબ્લેમ છે કે આપણા પાસે કંઈ બી હેલ્થ ઇશ્યુ હોય તો આપણે ડૉક્ટર પાસે નહીં જાય, આપણે ઘેરે બેસી રહી અને પછી એકદમ વધી જાય દુખાવો કે પ્રોબ્લેમ, ત્યાર પછી આપણે જાય અને બાય ધેન કેટલું ડેમેજ થઈ જાય. તો કંઈ બી એમ બી પ્રોબ્લેમ નહીં હોય તો બી રેગ્યુલર ચેકઅપ્સ માટે જાયા કરવાનું, આપણું શુગર ટેસ્ટ કરાવી આવવાનું, કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવી આવવાનું, બ્લડ પ્રેશર ટેસ્ટ કરાવી આવવાનું. કંઈ બી પ્રોબ્લેમ હોય આપણે વહેલું પિકઅપ કરી રાખવું તો ઇન્શાલ્લાહ એનો ઇલાજ બી વહેલો થાય અને આપણે વહેલા હારા થઈ જવું. પ્રોબ્લેમ લઈને બેસીને રહેવું જોઈએ. કેટલા લોકો ફોર એક્ઝામ્પલ પેટમાં દુખાવો થતું હોય, એ લોકો પછી નહીં જાય, પિશાબ કરવા જાય તો પછી ચચરતું થાય, ડૉક્ટર પાસે નહીં જાય, ઘેરે કહીને કંઈ પીયા કરે, પછી એકદમ બધું દુખાવો થાય, લોહી નીકળતું થાય, પછી આપણે ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર ઓલરેડી આપણે કહે તમે બહુ વાર રહેવા દીધું, આ તો યુરિન ઇન્ફેક્શન થઈ ગયું, હવે એન્ટીબાયોટિક લેવો. તેના કરતાં આપણે વહેલું ચેકઅપ કરાવી આવવું જોઈએ, એનો ઇલાજ વહેલું ચાલુ કરી રાખવું જોઈએ. તો અપોઇન્ટમેન્ટ્સ રેગ્યુલરલી રાખવા જોઈએ ફોર રેગ્યુલર હેલ્થ ચેકઅપ. બીજું કે આપણને પોઝિટિવ રહેવું જોઈએ, લુક અહેડ, લુક ફોરવર્ડ, અલ્લાહ તાલામાં તવક્કુલ રાખવું જોઈએ, દુઆ ખૂબ માંગવું જોઈએ પોતાના માટે. અલ્લાહ તાલા આપણને મોહતાજ નહીં બનાવે, અલ્લાહ તાલા આપણને બીમારી નહીં આપે, અલ્લાહ તાલા આપણી ફેમિલીને આપણને ખુશ રાખે, અલ્લાહ તાલા બધાને જન્નત નસીબ કરે, આવી દુઆ માંગવું જોઈએ. જેમ જેમ આપણી ઉંમર થાય તેમ તેમ અલ્લાહ તાલા વધારે રહેમ કરે આપણા પર. તો ખૂબ દુઆ માંગવું જોઈએ પોતાના માટે, ફેમિલી માટે, મરહુમીન માટે, અલ્લાહ તાલા જરૂર કબૂલ કરે. અને આ ઉંમરમાં આપણને યાદ રાખવું જોઈએ, મને ખબર કે લોકો કહે ઓ સારાભાઈ બહુ નેગેટિવ બનતા છે, પણ રિયાલિટી છે કે જેમ જેમ આપણી ઉંમર વધે તેમ તેમ આપણું મોત કરીબ આવતું છે. એટલે તો આપણે બર્થડેઝ ને એવું સેલિબ્રેટ નહીં કરે, કેમ કે વન યર ક્લોઝ ટુ ડેથ. તો જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તેમ તેમ આપણને અલ્લાહ તાલા પાસે વધારે નજદીક આવવાની કોશિશ કરવું જોઈએ, આપણું ઈમાનને વધારે મજબૂત બનાવવાની કોશિશ કરવું જોઈએ. તો આપણાથી શું કરાય, ઝિકર વધારે કરાય, કુરાનની તિલાવત ઇન્ક્રીઝ કરાય, નમાઝ, નફિલ નમાઝ, ઉમરી કઝા, આ બધી વસ્તુ વધારે કરાય, આપણને કંઈ બી ઈબાદત ફ્રી ટાઈમ હોય, સ્પેર ટાઈમ હોય, ઈબાદતમાં કાઢવું જોઈએ, અને ખૂબ દુઆ બી માંગવું જોઈએ બધા માટે. તો અલ્લાહ તાલા પહેલા મને બધા સંભળવાવાળાને અમલ કરવાની તોફીક દે, અલ્લાહ તાલા આપણા બધા બુઝુર્ગ ઇન ધ કમ્યુનિટીને તંદુરસ્તી દે, ખુશી દે, અને બધાને આ દુનિયામાં અને આખિરતમાં બી કામયાબી દે. આમીન.

નમસ્કાર. હવે આપણે હમણે હસનભાઈને હાજરાભાઈ હું કહેતા છીએ. આજે આપણે સિનિયર સિટીઝનના બારામાં વાત કરતા છીએ, તો આપણે હસનભાઈને હાજરાભાઈ બી સિનિયર સિટીઝન છે. તો હસનભાઈ ડિસાઇડ કર્યો કે ઇવનને કંઈ પ્રોબ્લેમ ઉઠ્યું તો ઇવન ડૉક્ટર પાસે ચાલી ગયા કે મારો હેલ્થ પ્રોબ્લેમ છે, હું ડૉક્ટર પાસે જામ. તો ડૉક્ટર પાસે પહોંચ્યા તો ડૉક્ટરે પૂછ્યું, હા હસનભાઈ તમે કેમ આજે આવ્યા? તો હસનભાઈએ જવાબ આપ્યો, હું એકચ્યુઅલી ઇન્ટરનેટમાં બધું વાંચી લીધું, ડૉક્ટર ગૂગલે મને ડાયગ્નોસિસ બી આપી દીધું, હું બસ તમારા પાસે સેકન્ડ ઓપિનિયન માટે આવ્યો. ડૉક્ટર તો શોકેડ રહી ગયો. છો તો હસનભાઈનું જો ખંભરીને મને એમ કેવું હતું કે તમે હસનભાઈના પખર નક્કી કરતા કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો ઇન્ટરનેટમાં આપણે રિસર્ચ કરવા લાગે અને સેલ્ફ ડાયગ્નોસિસ કરી લાગે ડૉક્ટર ગૂગલ હાથે. આવું નહીં કરવું જોઈએ, રિયલ ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી લેવું જોઈએ ઇન્શાલ્લાહ. તો આજે મેં કહ્યું ને આપણે શીખવાના છે કે વિન્ટરમાં પછી આપણી સ્કિન કેવી રીતે હેલ્થી રખાય, એની કેર કેવી રીતે કરાય. હવે વિન્ટરમાં ખાસ કરીને સાઉથ આફ્રિકન વિન્ટરમાં ડ્રાય વેધરના લઈને કોઈ વખત શું થાય કે સ્કિનનું મોઇશ્ચર લૂઝ થઈ જાય અને કોઈ વખત ઓઇલ અને મોઇશ્ચર બોસ લાક થાય. આપણું ઓછું હોય સ્કિનમાં, આપણે મોઇશ્ચરાઇઝ નહીં કરે સ્કિનને તો એમાં લાઇન્સ થાય, રિંકલ્સ થાય, રફ રેડ ફ્લેકી પાચીસ થાય, કોઈ લોકોને એક્ઝિમા ચાલુ થાય, સોરાયસિસ ચાલુ થાય. તો આ ડ્રાય સ્કિનને અવોઇડ કરવું જોઈએ. તો પહેલું વસ્તુ, વિન્ટરમાં સ્કિન બહુ ડ્રાય હોય તો સોપ બિલકુલ અવોઇડ કરવું જોઈએ. સોપ આપણને અવોઇડ કરવું જોઈએ, ખાસ કરીને ફેસ પર. તેના કરતાં ટ્વાઇસ અ ડે ક્લેન્ઝિંગ ક્રીમ ઓ ક્લેન્ઝિંગ જેલ વાપરવું જોઈએ અને ઇન્શાલા એનાથી આપણું સ્કિન ક્લીન રહે અને ડ્રાય આઉટ વધારે નહીં થાય. હવે બીજું હું, બીજું કે આપણને મોઇશ્ચરાઇઝિંગ ક્લેન્ઝર વાપરવું જોઈએ ડ્રાય આઉટ ક્લેન્ઝરની, અને આ ફેસ ક્લેન્ઝ કરીને આ પછી મોઇશ્ચરાઇઝિંગ લોશન વપરાય. અને ઇન્શાલ્લાહ આપણને ભૂલવું નહીં જોઈએ કે આપણા પાસે સાઉથ આફ્રિકામાં વિન્ટર હોય તો બી સનશાઇન હોય અને સન પ્રોટેક્શન બી આપણને દરરોજ વાપરવાની કોશિશ કરવું જોઈએ. તો આપણું સ્કિન કેર પછી ભૂલી નહીં જવું જોઈએ કે સનબ્લોક, સનસ્ક્રીન હજુ બી વિન્ટરમાં આપણને વાપરવું જોઈએ, ખાસ કરીને આપણે આઉટડોર્સ જવાના હોય તો. તો આપણાથી બીજું શું કરાય ઘેરે આપણાથી ફોર ડ્રાય સ્કિન, સ્કિન સોફ્ટનર બનાવાય, 4 ટેબલ સ્પૂન હની, 1 કપ દૂધ અને 4 ટીસ્પૂન વ્હીટ જેમ ઓઇલ મિક્સ કરવું જોઈએ. આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરીને એક ગ્લાસ જામાં ભરી કાઢવાનું અને એને ફ્રીજમાં રાખી મેલવાનું અને એને લોશન પ્રમાણે ફેસ, નેક, હેન્ડ્સમાં દરરોજ આપણથી વપરાય અને પછી રિન્સ ઓફ કરાય આફ્ટર 15 મિનિટ્સ. તો પાછી રિપીટ કરું, ધીસ ઇઝ ડ્રાય સ્કિન માટે સ્કિન સોફ્ટનર. 4 ટેબલ સ્પૂન હની, 1 કપ દૂધ અને 4 ટીસ્પૂન વ્હીટ જેમ ઓઇલ, આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરો, ગ્લાસ જામાં ફ્રીજમાં રવા દેવો અને એવરી ડે એને ક્રીમ પ્રમાણે, લોશન પ્રમાણે ફેસ, હેન્ડ્સ અને નેકમાં આપણથી વપરાય. કોઈ લોકો ફીટ પર બી વાપરે અને પછી 15 મિનિટ પછી એને ધોઈ કાઢવાનું. ઇન્શાલા એનાથી સ્કિન સોફ્ટ થઈ જાય. બીજું આપણથી ટ્રાય કરાય મોઇશ્ચરાઇઝર, 100 મિલીલીટર રોઝ વોટર, એમાં 1 ટીસ્પૂન પ્યોર ગ્લેઝરીન મિક્સ કરવાનું. 100 મિલ રોઝ વોટર, એમાં 1 ટીસ્પૂન પ્યોર ગ્લેઝરીન મિક્સ કરવાનું, એને પછી એર ટાઇટ બોટલમાં રાખી મેલવાનું અને એવરી ડે એને લોશન પ્રમાણે
face, hands, jacket, dryness, oi, the aprati waprai. So, teaspoon of glycerin, 100 ml of rose water. Apane vadaru vadare banavo to a quantities aprati double, triple b karai. Ane ine lotion parmane vaparvu joye. Amre tame ketheti lotion lave, shop mathi lotion lave, tame ingredients vacho, ima jat jatna chemical ne hoy. આ અમરે તમને કહેલું છે તે આ એટલા સિમ્પલ હોમ ઇન્ગ્રીડિયન્સ છે કે એમાં કંઈ કેમિકલની બધા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ અને એના સાઈડ ઇફેક્ટ બી ઓછા. કેમ આપણે આપણા બોડી પર જાત જાતના કેમિકલ ચોપરે જ્યારે અલ્લાહ તાલા આપણને સિમ્પલ કિચન ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે જેનાથી સારો ઇફેક્ટ થાય. અને કેટલા લોકો એક્સપેન્સિવ એક્સપેન્સિવ ક્રીમ્સ લઈ આવે ફોર રિંકલ ને બધું, તેના કરતાં આ સિમ્પલ વસ્તુ તમે ટ્રાય કરી જુઓ. બીજું છે ફેસ માસ્ક ફોર ડ્રાય સ્કિન. હાફ ટીસ્પૂન હની, એક ટીસ્પૂન રોઝ વોટર અને એક ટીસ્પૂન મિલ્ક પાવડર. મિલ્ક પાવડર જેવું આપણું નીડો, નેસ્પ્રે, ક્લેમ, એ મિલ્ક પાવડર. તો આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ પાછી કેમ, હાફ ટીસ્પૂન હની, એક ટીસ્પૂન રોઝ વોટર અને એક ટીસ્પૂન મિલ્ક પાવડર, આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરીને એનું પેસ્ટ બનાવો અને એને ફેસ પર લગાડો અને માસ્ક પરમાને પહેરી મૂકો. 20 મિનિટ્સ પછી પાણી હાથે ધોઈ કાઢવાનું. ઇન્શાલ્લાહ એનાથી આખું ફેસ મોઇશ્ચરાઇઝ થઈ જાય. એના બદલે ફોર ઓલ સ્કિન ટાઈપ્સ દરરોજ આપણી નેચરલ આલોવેરા પ્લાન્ટનું જેલ ફેસ પર ચોપરાય અને પછી 15 મિનિટ બાદ એને વોશ ઓફ કરાય. કેટલા લોકો હવે આલોવેરાનું પ્લાન્ટ ઘરમાં રાખે, એનું સ્ટેમ આપણે તોડવું, એમાંથી નેચરલ એનું જેલ નીકળે, તે જેલ સ્ક્વીઝ આઉટ કરીને આ પછી આપણું ફેસ પર લગાડાય આફ્ટર 15 મિનિટ્સ વોશ ઇટ ઓફ. અને કોઈ લોકો કહે ઓ આલોવેરા તો સમરમાં વાપરવું જોઈએ ઠંડક માટે, સનબર્ન માટે, પણ વિન્ટરમાં બી ફોર સોફનિંગ ધ સ્કિન બી બહુ સારું કહેવાય. તો ક્વિકલી પાછું કેમ, સ્કિન સોફ્ટનર છે 4 ટેબલ સ્પૂન હની, 1 કપ મિલ્ક, 4 ટીસ્પૂન વ્હીટ જેમ ઓઇલ. આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરો, ગ્લાસ જામાં ફ્રીજમાં રાખી મેળવાનું. દરરોજ એને લોશન પ્રમાણે ફેસ, નેક એન્ડ હાન્સ પર લગાડવાનું અને 15 મિનિટ માટે રવા દેવાનું, પછી ધોઈ કાઢવાનું. પછી મોઇશ્ચરાઇઝ આપણે વાત કરી, 100 મિલીલીટર રોઝ વોટર, 1 ટીસ્પૂન પ્યોર ગ્લેઝરીન, આ બે મિક્સ કરીને એરટાઇટ બોટલમાં રાખવું જોઈએ અને દરરોજ આ લોશન પ્રમાણે આપણી ડ્રાય સ્કિન પર વપરાય. ફેસ માસ્ક આપણે વાત કરી, હાફ અ ટીસ્પૂન હની, 1 ટીસ્પૂન રોઝ વોટર, 1 ટીસ્પૂન મિલ્ક પાવડર, એનું પેસ્ટ બનાવીને ફેસ પર ચોપડવું જોઈએ માસ્ક પ્રમાણે. 20 મિનિટ માટે રવા દેવો, પછી પાણી હાથે ધોઈ કાઢો. અને દર સ્કિન માટે આલોવેરાનું જેલ ફેસ પર લગાડવું જોઈએ, 15 મિનિટ માટે રવા દેવું જોઈએ અને આ પછી પ્લેન વોટર હાથે ધોઈ કરાય. અલ્લાહ તાલા બધાને તંદુરસ્તી દે. આમીન.

ચાલો હવે આપણે એ કિસ્સો હાટશો પૂરું કરે. તો આ કિસ્સો તહજ્જુદના બારામાં છે અને આ પોળી કિસ્સોના બારામાં વાત કરે, માફ કરજો, પોળી ની મળે ઓલ્ડર લેડી છે, આ ઓલ્ડર સિનિયર સિટીઝન લેડી છે. અને એ કહે કે તમે કદાચ કહે કે ઓ કેવું બકવાસ વાત કરતી છે, પણ તમને નહીં ખબર કે તહજ્જુદમાં કેટલું પાવર છે. હું હંમેશા ચાહતી હતી કે મારા પાસે એક પેટ ગ્રે પારટ હોય, પેટ ગ્રે પારટ, આફ્રિકન ગ્રે પારટ. અને હું હંમેશા એને જોમ તો વિચાર કરું, ઝૂમાં જોમ, ઇન્ટરનેટમાં જોમ તો હંમેશા વિચાર કરું કે કાશ મારા પાસે આફ્રિકન ગ્રે ઓટે, એ લોકો બોલે, અવાજ કરે, જેવી રીતે દેખાય તે મને બહુ પસંદ છે મને જુએ. તો આ માસી કહે કે એક તો આફ્રિકન ગ્રે બહુ મોંઘા હોય અને મને મારા હસબન્ડને બહુ જ નહીં આપવું હતું આ ઉંમરમાં કે હવે આપણે પૈસા ઈમાં કાઢે અને ઈમાં બગાડે, કેમ કે મને આ પેટ આફ્રિકન ગ્રે જોતું હતું. તો મેં વિચાર કર્યો કે તહજ્જુદ લોકો કે તહજ્જુદ પરવાથી આપણને જે જોઈએ તે અલ્લાહ તાલા કબૂલ કરી દે. તો મેં તહજ્જુદ પરવા ઉઠી અને મેં અલ્લાહ તાલાના આગારી આ મારું રિક્વેસ્ટ મૂક્યું કે અલ્લાહ તાલા મને આફ્રિકન ગ્રે બહુ પસંદ છે પણ બહુ મોંઘું, તમે કંઈ કરો મારા માટે. અને સુબહાનલ્લાહ, ફ્યુ ડેઝમાં મેં ફેસબુક પર કોઈનો પોસ્ટ જોયો કે એ લોકો કન્ટ્રી મૂવ કરવાના છે, ઇમિગ્રેટ કરવાના છે અને એ લોકોનું આફ્રિકન ગ્રે પારડ અડોપ્શનમાં મૂકેલું છે. એ લોકો ચીપ પ્રાઇસમાં આપી દેતા હતા અને મેં તરત સમજી ગઈ કે આ અલ્લાહના તરફથી એક સાઇન છે, અલ્લાહ તાલાએ મને આફ્રિકન ગ્રે માટે રસ્તો ખોલી દીધો. તો મેં મારા હસબન્ડ સાથે જોવા ગઈ, અમને આફ્રિકન ગ્રે પસંદ પડ્યું અને હવે આ આફ્રિકન ગ્રે મારા ઘરમાં છે, મારું પેટ છે. એક વસ્તુ મેં શીખી તહજ્જુદથી કે કઈ બી વસ્તુ માટે અલ્લાહ તાલાના અગાડી આપણને ફિકર નહીં કરવું જોઈએ, હેઝિટેટ નહીં કરવું જોઈએ. કંઈ નલ્લું હોય કે મોટું હોય કે સિલી હોય, અલ્લાહના અગાડી માંગવું જોઈએ. અલ્લાહને એવું લાગે કે આપણા માટે બરાબર છે તો જરૂર અલ્લાહ આપણને દઈ દે. તો આ માશાલ્લાહ કેટલો ક્યુટ કિસ્સો, નથિંગ સિરિયસ, નથિંગ ઓવર રિલિજિયસ, પણ આ રિયલ સ્ટોરી છે કે આ આંટીને આફ્રિકન ગ્રે બહુ જોતું હતું, એક્સપેન્સિવ બહુ છે અને તહજ્જુદમાં માંગ્યો હે અને અલ્લાહ તાલાએ કેવી રીતે રસ્તો ખોલી દીધો કે એ લોકોના લોકાલિટીમાં જ કોઈ અબ્રોડ ઇમિગ્રેટ થવાનું હતું, એ લોકોને આફ્રિકન ગ્રે નેક્સ્ટ ટુ નથિંગમાં એ લોકોએ આપી દીધું આ માસીને અને એને આ આફ્રિકન ગ્રે મળી ગયું. સુબહાનલ્લાહ. તો તહજ્જુદ નોટ ઓનલી ફોર સ્મોલ થિંગ્સ, ફોર એનીથિંગ આપણે તહજ્જુદ પડવું જોઈએ. જેમ જેમ આપણી ઉંમર વધી જાય તેમ તેમ આપણે કોશિશ કરવું જોઈએ કે આપણે વધારે તહજ્જુદ પડવા માટે ઉઠે અને ખૂબ દુઆ માંગે, દુનિયાવી વસ્તુ માટે બી, આખિરત માટે બી. અલ્લાહ તાલા પહેલાં મને અમલ કરવાની તોફીક દે અને બધા સાંભળવાવાળાને બી અમલ કરવાની તોફીક દે. આમીન. ને આટલે આપણું ગુજરાતી શો આજે પૂરું થઈ ગયું. સાંભળવાવાળું જઝાકલ્લા. દુઆ છે આજે બધાને કંઈ ને કંઈ શીખવાનું મળ્યું અને કે અલ્લાહ તાલા આપણે એના પર અમલ કરવાની તોફીક દે. મારું નામ છે સારાબાઈ. મને બી તમારી દુઆઓમાં ખાસ યાદ કરજો, પાછા નેક્સ્ટ વીક જરૂર સાંભળજો. તા લગીન તમારી તબિયત હાચવજો. ફી અમાનિલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.